0: 아주 서양 발전 담아서 칭칭한 아이 뭐 아줌 마블 안 오고래 또 마블 안 오고 이다
1: 어 당 마사 쓰블레 파이디 마속 파이디
0: 담어 마블 안 오고 이다
1: 그래 누가나 탄구
0: 에이 뭐 봐이 누간 봐
1: 사복사 리그라 나수그라디 당 마스터
0: 나로 광 파이게 나이게 자사
1: 어 이글레 석보이가
2: 어 다 마스터 데 보연이 꼭둔 만 파요
0: 꼭둔 아 다 뭐 하자 버리잖아 차
2: 버리 그 레자른 카포
0: 하
2: 레자 보노 보노 파스페이지 마하포
0: 노 카다 슬라 아 시리 시리 뭐 할 거 그러고 나 파이 캐시 오 아보노 슬라니 파이마니 아우 너는 퓨처 카이 브라이트 너만 흔치나 이게 아보
2: 아보 봐
0: 다드라 콜레스 니 파스 플레스 마는 아보 키시니 꼭 자나
2: 아보 봐 닌 나라이 망타 다마스타
1: 뭐 하이 꼭 감 속어이 마니 봐 다마스타 닌 바기 망세 아수그라디 사복세 기라나
0: 타니 타니 아공 따이브 야피리 헬랑 나버 하이케 बयार तकलाई फाइनली आरो कमान कलाई खतना बामरा
2: आओ तकलाई फाइनली आरो काखे तै बिसानि बागै वाना सुक ताबले लेबलेन सुक कदा मसा तागले
0: छे ए लेंगु से ताकदि आकों तै बिसाबा तामो पानो पाइछबली
1: हिंदी जा मसा सा
0: हां
1: सा हिंदी
0: ओ नरब कुसो आखिनि जा कोदोनो ब्लासला
1: नंगो
2: नंगदे दो आंबा नङा फनो सु
1: सारक बुदिङ बाय सिदु
0: हा सारक थबाय मा सुरिसे जुदां थाका नुगे दे
2: न सिनि नङा लिखनाबले
0: देबाङ थिक न
1: साखुआ दा मास्टर का
0: आकों दादरा कॉलेज नि फास्ट प्लेस मार्क नानि बुमान यांग से सा हंगाइबा
1: खाना
0: मांग लिए था मस्ता पा नो रोको तय बस मस्त हवन आप ऑफिसर कोतर नी बुमा से हंकाई बा आप किसानी कोक डाउन लाइन बस नो
1: रोक सुबह माँ भाई ना मांग था
2: उनके दा मस्ता आहंगी ना करूं खा बिचार लिए
0: तमगो
2: तमो बोय